Gun tung tung, stampsi gun gun tung, gung rung ngom tsi ge char zhe yul. Gung tere lin tsin de gun don tsin ba, aji nore tso, yang na, zhubo chung chung tso ge, li tab ge, aji, zhubo nore tso ge, har zin de zhubo chung chung tso, da na chung si bier ga tsi lin tsin de, sim xie mu ge go ni zom zhige da dang yi, lin tsin ta tung ge shge lim na, 최초로 가진데 레르그시일 야나총 두부서 디나 디릉급 자바 승인가 나총 시베르가슬 타통린슨다그나 두부총 총서를 쪼끼 드긴지르가 삼바등 티바가시가 삼바 르비 가르컴가 삼바지 삼바 총숨고 드그시일 디릉가 쪼끼 드긴지르가 삼바 총온다그나 총얼클롱 튕급 런츠크능니영 체다 두부 총총서가 롭시가 공성글럭지스 거드시오 누가 실은 해모인지나 도적 총총을 다와 영좀글릉 누가 자르세 블시스니 실은 해모스그라 데민 다른 도적 총총 함모 드마글릉 누가 탐바 반시스 누가 실은 해몬데니가 영체든 담이다 등이 두부 총총서가 잔지가 공성글럭지스 거드시오 야드간치니 데릉 조끼 등지르가 삼바 정문다가 능아 린슨 타통가 시글음질리다 땅이 영릉가 릉근전통 옴지지리 자직시여 큰거 족보 총총유나 시갑토니 린슨 타통가 시글음라 페이프가스시 린슨 타통 큰거 가브랑정 특거든 찌그득슴 이르가슴든 나릉아든 특거든 찌그득슴 이르가슴든 특이인 야나총 족보서 뜨거토니 티바 가시키가 삼바 정문다래라 Tērīngi tīpā gārchika tsāmbā chōngdāgi nāngā. Tōpō chōngchōng tsī rīngi tāmshikī jōntōng ngōmjō jātik shī yō kīn yō nā. Kārshīnta līnsīn tātōng gōshkālīm lā pēpār gālsā shī. Tāgān chīnī tērīngi tīpā gārchika tsāmbā chōngdāgi nāngā. Āchīgī tōpō chōngchōng tsūr rīngliukā jīnchūkā tāmkūsumā lōbzhōngdāng. Tāgān chīnī yīng ngā gāngrīl sīnī rīdōng zārvā zī tōpō chōngchōng tsū lōngdōng xā jī yīn. Yatakanchini dhichul gan dang sona achi Lopchuk chung chung hukurz kipshay nuk Shtamkui chanbazga yung nian ju yel Chanbazanba rikbi garkung nang da gansumur gu huichin kong ni Hua chan yin nuk Womr shangwi chan yig jiwa li Lodil rohsi ji Lhatali tartab zi ni ndamu gu Hibshay thongshi gu gochik shi yel Yana chung chukbo tso dina dirung gub za basungi gna chung shibir ga chil tatung lin chin dag nang dung do di gu ogu ni ngotul zi na gongsul zin di ya chukbo chung chung tso gu loka dang chama tab gu ya dina shuni achu matata dirung lin chin dag chamba riri nang shi gi ju yil

0: hello, 조대모이나.
1: 왜 조대모?
0: 대모인 도물 제랑한 전진나라 양 주 소정란다 그 재선 그 전행 그 렌센다 그 장저 당는 이 대랑에서 다통 그 그놈데 뱀노냥 특반이 과진 치신인고.
1: 야야.
0: 응응.
1: 세나 도물니 러닝 오트드게지?
0: 리리리 다 대는 그 렌센딘 전진나 그 주 다 나는 다신 소마즈긴 세고는다 그 크당 보이모. 대단한 대런 그 그땅 본지나 그 쇼다 니즈난 타신 거노 그 지금 섭주가 티츠 그 섭주 남카도 지레 친이가 단시다 땅 디난다니 지 갑다리 조글랑 진다 타우즈 고르 잡는 디나 토 고니 나 섭주 남카도 지근데 그 쇼니 갑다즈가 망포리다 다 제런 그 영 토머랑 그 출렌센다 그 노름타라 아니 참조르 간도 디즈기나
1: 야야
0: 그
1: 나 정말 너무 나이나 다도 이나 그 저런 게 돈도 뭔가 다다는 다춘도 막 뒤그리. 다이나 다주다 고머다 쳇고타 다 니티 콤바트 문데 포지세코노 토모 토마즈긴.
0: 네디.
1: 다이나 니 다 포미르 캐스캉 드라이나 너는 그 제카노 티츠노 너무 숙니 카다즈기 그냥 모이나. 아 다 포키네나 다 포킨 캡슨 지나다 나튼 세고나 다 노히치 체원지나 법중 구슈그네리
0: 야리
1: 다 나추 체리 타원지나 딘지르 구슈코 니스티 딘지르 구슈코 엔트케 아아 코프트스마타 아 자이클라미 법체군 톰즈긴스카라 디 디아그토 마르키 법중 구다시 모춘 톰즈디
0: 야리 아
1: 마제 구슈그니나 추코 아 양나 랑랑가 통자 사자 치즈긴동 아 다디 나능슈코토 마터키 ये ना तो तो दराई ना रंग रंग ताक्षिक चेनु तो ये ना रंग रंग तुक तो ये ना यं तो यं तो जो तो चुक जिनी ना रंग रंग चेंग का नोशी रा यं ना जिग रंग जिग जिग दाचुक में नुते चिनो तो सेमिक्सी का नोशी चेनी तो मुझे
0: तो रम
1: आ तो ये ना ता ची जेका नुन जिना ता ता तो चुन तो आजिना ता ना तं रोगी चे दुन्याम यं रा गाचु चक दं समारु नुग आ 양랑 약한 거 도둑들 같은 말.
0: 네디.
1: 아, 때니 인지나 땅이 다 숨바 무인지난데 쯧트와식 누가 쯧트와식 고 누가 땅 간크트라 양나 티그노 수슈그니 집샤나 인지나 아, 다 다루 인지나 나랑라 다 토마 타르트니 미스 다 쯧트콘 아식 지세콘. 뭐 지금 고드 스타와즈 지기 인지나 아, 토마 그 티춘도 다 인지디. 아, 고 스타와즈 숨 지세콘. 다 랑고 랑툰다 랑스토 랑필이 지지다 토아근 간크르나요 랑근 토가릉이 다딘 토스가 노스라 랑그 칼로이다 뉴트스 토가 곰지세 바탕 다테나 스캉라즈기다 디카나 하르톱셰파 랑이크마우이 체테 다인지나 바톱셰 군우톰즈그레
0: 여리
1: 아 타긴지나 다 잠문지나 봄터스노 호톡나마샤 도니 스탐자 뇨뇨즈고 Tengjinata lutunam bagan dendum tagzab jin baratang. Sha lamdu yungus mondu sha tang chabjigda chetuk sa chirku a semkum stambutang gomba reru jinta stambur poa. Lokuk chembi arang dendum tang phisum nyak batang. Skangan la mutuk bir bangwar ostung barsang.
0: Mhm.
1: Yupu tiyong ju ta engjina ha chang ga chi adgir. Tengjina ni a ta jisa ga ta lokuk dhom tar chembi lutunam sha ndu nus ka chap. Nyong nyong zigri.
0: Yadi.
1: A. Tengjina ta chi jimo engjina ta rangga pama ta girgin la shen do pistam nyong nyong zi. Tengjina ta pama di lo keng munga ta shung charchin tang yang na rewa keng ramato na ta tir jin ta rangga jafshuk su lang yi. Ofsha keng di na tondog chesg tog jay na rangga jafshuk su lang yi jachir yinu tengjina sim nirshi go jit maya pa tang kwaatin khint chi wa zigri. Tēk tī jīsēng jīnā tā gīrgīn nām gā shnīng nīwī shā tā tōpsu rā. Nā zūpa chīmbī ngā rāng tārlūng shūng rā dām tū nā wār tīk jī shē shā tāng. Māng wār nī nī wār tā shtūndi jī bā tūp shī tī. Nāng mī rī wā tāng ar gīrgīn jī tōpsu shī wā tūmī tā mūh tūng ā shā jī tī. Jīng tīrīng jīnā tā ngī kā sūp tāng jīg dī zā nyōng nyōng zī. Tā lōpchīng gā tūwa dēn jīnā tā pēsīng tūk bī ngā nī jīg dī sōng rā. Tā yu dhisung nara re tā yung tōwaan dōng jī na sāraz gōng gōshan dōng nara re. Dī sīn bī nyam nyōng tōma tā ngā tārlōng gālami tōk tā chīng gā jīnur dhī gā lōgī jī na tā shīna ngī dhīn tūr tōng tōg mī sām dōng jāng nī генчин тотуунын да самкымыр генчин шите тантан тиктикэн бастытан дүнчү шите нан басарчин гытугни жоңжир тендан хунмасыни рангни тевчин ягбаштын жерен бастын шиди тайнжина мен гатчасы уди так ну калдан жена терон тумуньоньо тамбири
0: яри диди кваденси диди да тенг энсенди нга да чана сонжинаран анын таршин ломазгин сегунун дага tā lāng zhīn dāg lā kāni chō rāng yīlā tsōng yīnā tō tsīgīn dī tā ngī zhīn tār shīn kōg dī nā dī tār tā kā wār tā rāng rāng tsōng yīnā rā lō chā khāz gā mbā pā yī tī shūr tā nī rāng gī tā hā mā yī nā rā gīr gī nā rā dā lā sūkwā gā fchāng yī chō rī, nyō rī tā jī khī sēm khī kāng rōng lā kāni rā rāng ngā tsīgī tsīgī kī gā mā bī gā tā wār tā yōng tār shīn nā tī nā tī rāng tār shīn kō nukā kāp tōn dā lā rāng rāng